0: તો બેંક કાળા કાંઈ વચ્ચે જ્યાં પહેલા જો ફસલ ગોટી સાઈડ છે ને ભાઈ, પિછલી બાર ગવાર બાજરો બાય ચુદ, તો બાજરો ગવાર કો કાટ દે છે, તો ભી કિસાન ને ભી એક્ટિવ રહેણો પડેલો, જાગરૂક રહેણો પડેલો કે ભાઈ અબકી બાર મેં ઈ ખેત મેં આ ફસલ અતિ દૂરી મેં બાયો છું ઓર ઈકો મેં બીમો કટવાવો ચાહું છું, પિછલી બાર તો મેં એક માયને છે જો ગવાર ઓર બાજરો ને બાર મૂંગ ઓર મોટ બાયો છું, તો ઇને થે ચેન્જ કર દો, અર બસ ચેન્જ ન કરે તો બી સ્થિતિ કે માયને છેડો છું મુઆવ જાવો બેઠે કોને.
1: તો જાગરૂક રહેણો ભી બહુ જરૂરી
0: બહુ જ્યાદા નહીં, જો સરકારી કૃષિ યોજના છે ને બી શું જાગરૂક રહેવાને જુડવાના આપણાને સરકારી કૃષિ કાર્યાલય માં મિલતો રહેણો ચાવે, કોઈ આજકાલ ઘણી ડિજિટલ સુવિધા હે, વોટ્સએપ ગ્રુપ કા માધ્યમ શું કૃષિ પર્વેક્ષક શું જુડ જાવ, એક કિસાના કો જો ભી જાગરૂક કિસાન છે બી કા ગ્રુપ માં જુડ જાવ, યદી કોઈ સરકારી કૃષિ યોજના આઈ છે નહીં તો ભી કો લાભ લેવા કે લીએ ભાઈ એક સૂચિત કરાલા થાને ગ્રુપ માં, તો ભી શું થાને લાભ મિલેલો, તે સમય શું એપ્લાય કરો.
1: જી બહુ હી બઢિયા જાણકારી રાકેશ કુમાર યાદવ સાહેબ આપ દે રહ્યા હો. ચાલતા ચાલતા કાશ્તકારાને કઈ કહેવું ચાહો લા સાહેબ?
0: દેખો ચાલતા ચાલતા મેં તો આઈ કહેવું ચાહું લો, જો નિષ્કર્ષ તો ઓ નીકળે છે જે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ ને અપનાવો ઓર દૂસરી ચીજ ફસલ બીમો કરવાવો, સબસે બડો તો ઓ છે જે આજ આપણા રાજસ્થાન કી દેખ લ્યો, બારિશ અબ પહેલે કી તુલનામાં કમ હોવ લાગી, પિછલી બાર બઢિયા બારિશ અબ કી બાર કમ, તો બી કી તુલનામાં જ્યાં આજ ખરાબ હોગો હાર્વેસ્ટિંગ કટાઈ કા ટાઈમ મળે, યદિ ખરાબ હો જાય છે તો ફસલ બીમા કરા લ્યો તો ફસલ કો મુઆવજો થાને મિલ જાય.
1: જી બહોત બઢિયા જાણકારી ઓર બહોત સાતરી ભાષા મેં આપ તો બિલકુલ દેશી ભાષા મેં સમજાયા સાહેબ, માકા શ્રોતાઓને જરૂર સમજમાં આવલી. રાકેશ કુમાર યાદવ સાહેબ અનુબંધ કૃષિ ઓર મિશ્રિત કૃષિ રો મહત્વ ઈ વિષય પર બહોત લૂઠી જાણકારી દિયા, ઈ કે લિયે આપકો ઘણો ઘણો ધન્યવાદ સાહેબ.
2: અરે અરે અરે ક્યા કર રહા હૈ ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હૈ તેરે બીજુ કા
3: ઉતલા બોલ લે
2: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ,
3: મતલબ
2: દેખ બેટા તું જો યે અંધાધુન રસાયન મિલાતા હૈ ના મિટ્ટી કી સહેત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમજોર પડ જાયેગી તો ઉપજ કૈસે સહેતમંદ હોગી, હે? અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ. અરે અબ પહેલી વાલી બાત કહાં,
3: પર હમ તો સભી ડાલે હૈ.
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે હૈ, પરચા કમ ઓર ઉપજ કી કીમત ભી બહેતર પા રહે હૈ.
3: સચ હૈ?
2: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહા હૈ, ધૂપ પે બાલ સફેદ નહીં કિયે હૈ. હા
3: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ સે જૈવિક ખેતી શરૂ કરૂંગા.
4: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
5: હા તો પ્રભુ ભાઈ બહુત હી ચોકી જાણકારી દોયે ચંચલ બહેન, મિશ્રિત ઓર અનુબંધિત ખેતી કે બારામાં ઓર વિશેષજ્ઞ જો કો જાણકારી દિયા રાકેશ કુમાર યાદવ જી, તો દુનિયા કો ઘણા માનુ ધન્યવાદ ઓર ધન્યવાદ. આપણા દેખો બે બોલરી નહીં દેવા, આપણા સુનાવા તો છોકો સે એક લોકગીત.
6: બિલકુલ બાબા રી એક મીઠી સી લોક રચના બાદ ભરો મહિનો શરૂ હો ચુકે, તો ક્યું ને બાબા કા જગા જાતરૂ જાય રહ્યા હૈ, જગહ જગહ તો જગા રેડિયો સુનતા જાય રહ્યા હૈ, યા ખેતા કા માયને કામ કરતી ટાઈમ જગા ભાઈ લોક રેડિયો સુન રહ્યા હૈ, તો આપણા બાબા રી એક ચોકી સી લોક રચના ભાઈ લોગો તમે પૂક્તિ કરવા દે.
5: બિલકુલ સર.